0: ભાઈ ગોરબિન ફોગામ સુનિયા સિંહ ભોયાને બોયાને ડોબિયાને છોટાને મોટાને ઉડે ઉડતાને બેડતાને જીમતાને હતી કરતાને શેબાને ઓબરી કોકીરી ઓર હોગી
1: એ લૂણ કીરી ઓર ગણાન ગણા
2: રોમ રોમ શા
0: એ ભાઈ
1: હા કાકા
0: એ દેખ બેટા ઘર કી માલકીન હોતી એ ઘરવાળી
1: હા કાકી અપારે
0: હા એસી એ તો તેરી કાકી અગર ખુદ બીમાર રહી ગઈ તો ઘર કેસી ચલેગા બેટા તું
1: હા સે કાકા કાકી હગળા પેલી ઉટેર હગળા ને પેલી ચાય પાણી દૂધ આતા કર પરાર પછી અપને એલો કરે કે પી લો ઉઠજો
0: આજ જો તુમારી કાકી ક્યું કરતી ઓ સમજત રહી હતી
1: હા સહી કાકા
0: હા સહી કાકા તો તું ભી ઉઠજે અગર બેગી
1: કાકા કાકી ઉઠ મન તો પછી દૂધ ગરમ કરે એલો કરે જણે ઉઠી જાય માં ઉઠી જઈ કોણ પેલી
0: આરે રામ રામ રામ રામ એ બેટા દે જલ્દી ઉઠને છે કીતે ફાયદો હોય શરીર સ્વસ્થ રહેતા તુમારી કાકી બીમાર ક્યું નહીં હોતી છે કા કારણ ઈ આઈએ
1: હા સહી કાકા
0: એ તો શું ભી જલ્દી ઉઠરી એ એ ઘર કા કામ પૂરા કરી લેતી છોટા મોટા આસ પડોશ કા ભી જાગર કે કામ કરી લેતી ગીત ગાઉની જાતી રહેતી ખેત કઈ કરી લેતી પરિવાર ભી ક્યાં હોતા હે
1: સ્વસ્થ હોતા હે
0: એ કેસે હોતા થોડા કાકી કો બિઠાઓ
1: તો કાકા ઘર માં દેખો કાકી નિરોગી રહી જણ પછી કાકી જો આપણ રેગ્યુલર ટેમો ટેમ આપણ ઘર નો કામ ધંધો ચાલી જણ આપણ નિરોગી રહ્યા
0: હા સહી એ જગ્યા બેઠે રે હું જેને બેઠા દેખ કે થોડો બુઢા બુઢો આવી ને કે ઘોડા દુખે
1: હા
0: કોઈ કે માથું દુખે કોઈ કે કમર દુખે તો કામ નહી કર્યું છે દુખી
1: સહી કાકા
0: હા તો ચાલતો રહેણો જીજે આદમી ને બેટા એ દેખ બેટા કે નારી શક્તિ એ જી કી સૌ બડી શક્તિ હે
1: હા સહી કાકા
0: એ નારી શક્તિ કે છે બડી એ બતાવ મેરે કો
1: કાકા બમ એક દો એન મે પડાન કિતાબા મે યત્ર નારી સુ પૂજનતે રમનતે તત્ર દેવતા
0: આ નારી કી પૂજા કરની ચીજ થી હે તો વો વાં પર દેવતા રમતી
1: હા જકે ઘર મે કે લુગાઈ હાસતી ખેલતી રહેવે ની
0: હા
1: વો ઘર ધરતી માતે સ્વર્ગ જેડ હોય ભી મે હસી ખુશી ખુશિયારી અપાર હોય ભરમાર હોય
0: હા સહી કેવું દે તો હસી ખુશી ચીજ ઘર મે હોગી તો ઉસ ઘર મે નારી ભી સ્વસ્થ હોગી
1: હા
0: તો બેટા કેવનો કો મુજબલો યે કે સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર
1: હા
0: તો આબ હા મારી ઘર ફોન કરે પીણી પીણી લાવજે
1: ઓય લો કાકા
0: એ લ્યો જવાબ
3: બતાવા
0: ઘર મે રહેવું છે કે માઈ ક્યાં એ બધો માકી ટાઈ કીધી હોય

0: વિદ્યો.
1: ના સોની કે જોગે સુરુ બોલું પડા કાકા.
0: એ ગીતી મારી બેટા
1: જો તીમ પડા કાકા
0: સ્કૂલ જવે તું રોજી ના.
1: હા કાકા.
0: એ ગરમી ગણી મારી બેટા થોડી હાવ જેતી રાખજે.
1: હા કાકા.
0: એ બેટા એ
1: હા
0: એ કી જીડી કમીડી કે ભળીંડા લગાઈ હે કઈ તું.
1: આહા.
0: આ યે તો રોજી ના પાણી ભરે બી મે.
1: આહા કાકા.
0: હાહા કાકા ઘરે તું ભાઈ એ ધ્યાન રાખીયો.
1: આવો.
0: એ તમારે મમ્મી પાપા જી કઈ કહેતા હે.
1: પાપા બાર ગીડે મમ્મી હતી મમ્મી હતી.
0: એ લુણી બાઈયો
2: કઈ કો કાકા.
0: એ કઈ કો કાકા. અરે બાઈ ગયો ફોન આયો બાઈ કેતી હમ જોતી મટી જાય કમીડીઓ ચીડીઓ કે પાણી ગાલતે હે.
2: એ સોનિકા બાઈયો.
1: હા.
2: રામ રામ.
1: રામ રામ. રામ રામ.
2: તે તો આપ કાકાળ દઈ આવ કાકો મંદિર હોય કોણ કે ગળો ખરાબ ઉજવે ઠંડી છા રાબડી દઈ ખાય લે કાંદો ગળાર ખાય લે કે
1: માર ભાઈ હું વાત કરો
2: કરાઈ દે ભાઈ.
3: લોની ભાઈ. રામ રામ.
2: રામ રામ. બીરા તારું કઈ નામ રે.
3: માર ચેતન રામ હે.
2: તું કીતી પડે
3: પાંચમ
2: બેન હું લડે તો કોની સોની કહું.
3: હે હે.
2: આજ કઈ ઉણોલા દોની બેન ભાઈ
3: તીન રાજા.